तो हम कहते हैं अच्छा भाई, अरे भाई गाड़ी चलाओ, कॉन्सेंट्रेशन करो। तो वो क्या, कौन सा स्टेशन? अरे बाप जी कौन सा स्टेशन चल रहे हो नहीं, कॉन्सेंट्रेशन ने कौन सा स्टेशन, आथारी अंग्रेजी ने आथारी हिंदी, सही बात है कि नहीं? इसलिए दैट्स व्हाई गुरु पूर्णिमा इट इज वेरी इंपॉर्टेंट बिकॉज ऑफ द एजुकेशन, सनातन वैल्यूज ऑफ द ह्यूमन लाइफ, ह्यूमन क्वालिटीज, ह्यूमन एबिलिटीज, दिस इज ए गुरु पूर्णिमा एंड देन इज ए वर्शिप्ड ऑफ दैट डिवाइन हु गेव यू द नॉलेज, देन इज ए बर्थडे ऑफ भगवान वेद व्यास एंड एवरी डिसाइपल एडोर्स रिमेंबर्स keep this living culture. So Guru Purnima is a festival of the culture, to protect the culture is called a living culture. Sanatan Dharma is a living Dharma. Sanatan Dharma is a living Dharma. What does it mean? What means the living Dharma? One mother gives a birth to a child. It is the dharma of the mother to give a birth to the child. It's her dharma, wo sanatan dharma. A one tree gives you fruit. It is the dharma of the fruit tree to give the fruit. Ek maa bachche ko janam deti hai, bachchi ko janam deti hai. वो उनका धर्म जो है वो सनातन धर्म है. और इस युग के अंदर, इस आधुनिक युग में गुरु के बिना कोई काम चल ही नहीं सकता है. कौन सा गुरु? थारा मास्टर स्कूल में, स्कूल के मास्टर आपके गुरु है. इसलिए और सभी सिस्टम विल स्टॉप ब्लॉक, बट द सनातन धर्म गुरु एंड डिसाइपल विल एवर एंड एवर विल लास्ट. दैट्स व्हाई इट्स कॉल्ड इटर्नल रिलीजन ऑफ सनातन, द रिलेशन ऑफ द मदर चाइल्ड हस्बैंड वाइफ नेचर एक्सेट्रा एक्सेट्रा. Therefore, the Guru Purnima has a great meanings than other any festivals. हम मनाते हैं भगवान कृष्ण की जन्माष्टमी, वो एक की जन्माष्टमी मन रही है, लेकिन गुरु पूर्णिमा जो है अरबों खरबों महर्षि ऋषि मुनियों की और आने वाले संतों की वो बनती रहेगी वही. इसीलिए that is the greatest festival, that's called living festival. Sorry, Guru Purnima is living festival. Jinda aur sab sampradaya chali jayegi, lekin ye sanatan sanskriti kabhi nahi mitegi, kyunki ye shishya aur guru ka nata hai. आप सभी को बहुत बहुत साधुवाद. आप आए, यू केम ऑल, वेलकम. नाउ इज द टाइम फॉर प्रसाद, देन आफ्टर विल बी भजन, एंड भजन के बाद में आनंद, और आनंद के बाद में जागृत. तो जागृत, सुसुप्त और स्वप्न तीनों ही एक ही पंडाल के नीचे दर्शन होगा. कोई तो करेगा ऐसा, दूसरा कहेगा हाँ है. तो खाना पीना ने सोना और गाना सब यहीं पे होना.
કે બાવજી કમરો કે કમરા તો ઘણા જા હોઈ જા, કમરા ઘણી કોઈ કમી નહીં હે, અમે તો કમરા ખૂબ હે, પણ મા કોઈ નાગ દેવતા બેઠા વેલા તો આ બારિશ મેં ખેત પાણી ભર્યોડો હેંગ હે, જકો ધ્યાન રાખજો ભાઈ, શરફ અરફ આ જતા હે, ઇસલી ઇધર ઉધર જાતે હો. ઓર દૂસરે યે બાર બાર હમેશા કહેતે હૈ કે લોગ ચલે જાતે હૈ લઘુ શંકા કરને કે લિયે, પિશાબ કરને કે ઇધર ઉધર, યે પાણી હમારે તલાબ મેં જાતા હૈ, પાણી પીને કો જાતા હૈ, બાથરૂમ બને હુએ હૈ, ઉધર હી જાના. અબ ઇસ બાર પુલિસ વાળે કહે રહે હૈ કે અગર આપ કો બાર ઇધર ઉધર નિપટતે દેખતે હુઆ તો પુલિસ વાળા ફોટો લેગા. કહેલા કોઈ કો નહીં, પુલિસ વાળા કો મેને એસા ફોટો દે રખા, કેમેરા દે રખા હૈ, દૂર સે વો દેખ કરકે ક્લિક કરેંગે ઓર કહેંગે બાપજી ઓ અટે બેઠો તો. ઇસલિયે હમે ઉસી જગહ જાના હૈ જ્યાં સુવિધા દી હુઈ હૈ. ભજન હોંગે રાત્રિ ભર, આ ભજન ગાના, સુબહ પ્રોગ્રામ હોગા 8 બજે, 8:30 બજે ગુરુ પૂજા હોગી એક ગાદી કી, ઓર ઉસકે બાદ મેં યહાં સભી સજ્જન આયેંગે, દર્શન કરેંગે, તો કાર્યક્રમ ચલતા રહેગા. અબ ભોજન હોગા તો આપ સભી પ્રસાદ પાએ, ઓર આફ્ટર વન આવર ઇટિંગ ઇટ વિલ બી અગેન ધ સત્સંગ. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ઓલ ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ રાઉન્ડ ધ વર્લ્ડ, ઇફ યુ વોન્ટ ટુ લિસન ધ ભજન્સ then it will be webcast and bhajans whenever you like. You can put on your television and you can see or hear the bhajan.